ઉતો પાંડો તો તો કાતી વિશોયો ઇન્દ્રાક્ષો સ્રો મારુ તો પાવનો પોનો મારકો takon marang aku begawan cipta wening yoratin perpati iki dino kowe pinangka dadi jagoning dewa ayo manuto karaku tak kokop getihmu ayo ojo maju siji maju sewu aku ora bakal mundur saka papar ta yo Leno pangendamu sabener batang sumur kuandamu weh.